0: બેઠવો હે સીધી વાત હે, પૈસા તો ખાસ તો કહીએ, અરે કશું ના અહીંયા કશું ને તો 10-15 રોજ કો તો ખર્ચ છે આદમી કો મહામાન કે તને કશું ના કશું 10 કરોડ ઠાકો થઈ જાય
1: તને ભાઈ આપો કેસે કટત
0: બરા ઢો બચી ઉતાન દિમાગ લડા દે સિગારે સિગારે જને આપણે છાને બેઠો બસ
1: અચ્છા ઓર હવે તો આપકા દિક્કત દેખાવે કી તો દિક્કત કશું હે નહીં આતી
0: હા ખાલી જી
1: હા જેસે કે આપ બુઢાપે જી
0: બુઢાપે મતલબ
1: મને દિક્કત હે આદમી કા હો
0: દિક્કત તો દેખે કે નહીં હોતી નહીં હે તો મેં જો કાગળ છે
1: પરેશાની હે જો આપ ના કહે સકત હો ખાવે પીવે કી આપકી કા ઇસ્તમા હે બે
0: ખાવે પીવે કોમ તકલીફ નહીં આવે મતલબ જો ભાઈ ને હે તો ખા
1: અચ્છા અપને માત પિતા કી સેવા મેં ઓબે કી મેં કાંતા હે
0: તેલો ઇજ્જત રહેતી સમય નિકાલ ઇજ્જત નહીં આવ ઓર પાપા જાના થેલી અપની અપની દેવાની સમસ્યા
1: હે
0: શાંતિ હોતજી પ્રેમ હોતજી સમ બરાબર પ્રેમ પ્રેમ રે તો કબું આપત્તિ નહીં પ્રેમ હે તો સબ મતલબ આપત્તિ ના આય ઉતે શાંતિ રે શાંતિ સે મતલબ ખાલી સુવિધાએ કબું આપત્તિ ના આય
1: અચ્છા જો આપને પ્રેમ ની વાત કહી તો ઈ પ્રેમ મે ઓર કાકા છેપો અગર પ્રેમ લે તો કાકા અચ્છો હો સકત
0: પ્રેમ જો આપનું મતલબ ઈમાનદારો કામ પ્રેમ મે ઓર ઓર કજુ કામ ની કા પ્રેમ મે મતલબ જીવ અજીવ કામ પ્રેમ
1: મે લડાઈ ઝઘડા ના હોજે પૈસા પૈસા ટકા ખાય છે ના હોજે
0: હા ઘરે પૈસા રે મતલબ જો મતલબ
1: તો આપનો કા કેવો હે રેડિયો મે જો ભી આપકા સુને આદમી કેસે અપને બાપ માતાજી કી સેવા કરે ચટજી ઓર કેસે રહે ચટજી આપકા કંચાઉ સબ જનન સે આપકો કા કેવો હે
0: બાત તો બા ખૂબ બડી હે મતલબ યે કે બાપ માતાજી કી સેવા કરે
1: તો કોઈ બાત બડી બાત તો કે
0: મતલબ
1: શરૂ સે આપ બતાઓ
0: તીર્થ યાત્રા ના કછુ
1: હા જેઈ વાત આપ જેઈ વાત પૂછન ચાહો
0: તો આપ તીર્થ યાત્રા ના જાગો
1: શરૂ સે બતા દો આપ કે આપકા કેવો ચાહત
0: જો અપને બાપ માતાજી કો માને ભગવાન માને સબ ઇજ્જત રે પ્રેમ રે લક્ષ્મીજી રે સબ મતલબ નહીં કેવું કહે બાપ માતાજી છોકરાઓ તમારા બાલ બચ્ચી છોકરા બતાવો આગળ ચલી જાય મતલબ
1: હવે આપ તીર્થ યાત્રા કી વાત કર રહે થી
0: તીર્થ યાત્રા મતલબ જૈસે પૈસા હે દેને બાલ બચ્ચી ચલી જાય તીર્થ યાત્રા હું આ પૈસા નહીં તો જાગા આગળ હે જો મતલબ કે ચલે જાઓ પૈસા ચલે જાય અબ જૈસે પૈસા નહીં તો કહે ક્યાં કરે રોટી નહીં ખા પા રહે આંખ સે કમજોરી હો ગઈ પૈસા ખર્ચ કો મિલ નહીં રહે પેન્શન બન જાય તો અચ્છી વાત હે
1: ઓર કા કેવો ચાહું તો
0: જીવ ચાહું કે આરામ ચાહું બસ મિલ જાવે પેન્શન બન જાવે હે તો પૈસા ખર્ચ કો જાવ કે તે લેગા વાળા અપને વાળા બચ્ચે ને સમાન રે ખાને દેવે 3-4 મહિના મિલત ગયે તો અપને ઉમે ખાચ ચલાવતી
1: ઠીક હે દાદા જા આપને અચ્છી જાણકારી દઈ તો આપકા બહુત બહુત ધન્યવાદ તો દેખો ભૈયા હવે અપન ખાન ને બુઢાપે કી સારી બાતે બતાઈ હૈ કે ઈ બુઢાપે મે કોન કોન સી દિક્કતે હૈ કા પરેશાની હૈ ઓર અપનો જીવન ઈ ઉતરતી અવસ્થા મે કેસે કટ રહો હૈ ઓર એક બાત ઓર ઇનને અચ્છે તરીકે સે બતાઈ હૈ કે અગર પૈસા હોતે તો હમ ઘૂમ લેતે કોનો આમદાની હો જાય યા કો હમે પૈસા દે રાખવે ચારો ધામ કરે ઓર ભૈયા જે તો બાતે અપની અબે હતીસો સબ જનને સુનીઈ હૈ લેકિન આપ લોગ જા ભી કહે રહે ઉન્યો કો ભૈયા બિલકુલ બાત નહીં મે બતાએ તો અપન ઓર સુનત હૈ એક ગીત કો ઓર જીએ ગાવ હૈ ભૈયા વંદના અહરવાલ ને ઓર ઇનને દેખો ઈ શબ્દ મે કાકા ગૌવા કે ગોબર મંગાઓ એની ગૌ કે ગોબર મંગા કે જે અપને ઓર ચોક પુરા રહી હૈ ઓર શુભ સંદેશ કી બાતે કર રહી હૈ ઓર સંદેશ દે રહી હૈ તો ભૈયા